0: રાજ્યભરમાં પ્રધાનમંત્રી રે મન કી બાત કાર્યક્રમને સુણનને લેર ખાસો ઉછાસ નજર આવ્યો. પ્રદેશ ભાજપારી કાનીસું કાર્યક્રમ રે સજીવ પ્રસારણની વ્યવસ્થા કરીજી. પાર્ટી મુખ્યાલય માથે રાખીજા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ મદન રાઠોડ સમેત પદાધિકારી ભીડાવ્યા. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આપરે નિવાસ માથે યુવાવારે સાથે ઇન કાર્યક્રમને સુણ્યો. ઇન મોકે માથે મુખ્યમંત્રી કહ્યો કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાવારી ભૂમિકા ખાસ હૈ. ઇન સારું વે સામાજિક સરોકાર રે કામાસું જુડે અર નવાચાર અપનાર આપરે કૌશલમાં બઢોતરી કરે. પણા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રા વિચાર યુવાવાને સકારાત્મક બદલાવ અર વિકસિત ભારત રે નિર્માણ ખાતર પ્રેરિત કરે હૈ.
1: કેન્દ્ર સરકાર હો ચાહે રાજ્ય સરકાર હો, હમને એક ભી કામ એસા નહીં કિયા જિસસે હમારા સિર ઝુકે. હમને જો કામ કર રહે હૈ રાજસ્થાન કે હિત મેં કર રહે હૈ, દેશ કે હિત મેં કર રહે હૈ. મેરે યુવા સાથીઓ, દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં જો હમે અવસર મિલા હૈ ઉસકા પૂરા પૂરા લાભ ઉઠાઈએ. હમ જનતા કી સેવા કે લિયે સમર્પિત ભાવ સે કામ કર રહે હૈ.
0: ખેતી માં ઉર્વરકા રે સંતુલિત ઉપયોગ અર મોસમ સંબંધી ચુણોતિયા માં કાશ્તકારાને બકત માથે સલાહ દેણે રે ખાતિર કાલેસું દેશભરમાં ખેત બચાવ અભિયાન ની શરૂઆત વહેલી. 30 જૂન તાઈ ચાલણવાળા ઈ અભિયાન રો શુભારંભ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાન મધ્યપ્રદેશ રા રાયસેન જિલ્લા સુ કરેલા. અભિયાન રે ચાલતા પંચાયત સ્તર માથે સક્રિય ભાગીદારી અર યોજના વારો લાભ સીધે ગામા તાઈ પહોંચાયો જાવણો પક્કો કર્યો જાવેલા. કૃષિ મંત્રી સગળા રાજ્યા રા મુખ્યમંત્રીઆ સુ ઇન અભિયાન માં વારી ભાગીદારી રી ખાતિર બાત કરી હૈ. શ્રી સિંહ કેન્દ્રીય મંત્રીઆ અર દૂજા જનપ્રતિનિધિઆ સુ ભી ઇન પહેલ માં ભેળા હોણે રી અરજ કરી હૈ. વાને કૃષિ વિજ્ઞાન કેન્દ્રા ICAR સંસ્થાના કૃષિ વિશ્વવિદ્યાલય અર કૃષિ અહેલકારા સાથે વર્ચ્યુઅલ સંવાદ કર જન ભાગીદારી રે સાથે ઇન અભિયાન ને આગે વધાવણ રી અરજ કરી હૈ. રાજસ્થાન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ યાની રિડકોરી ભૂમિ આવંટન અર ભૂમિ મૂલ્ય નિર્ધારણ નીતિ ને સરકાર મંજૂરી દે દી હૈ. રિડકોરા મુખ્ય કાર્યકારી અહેલકાર સુરેશ ઓલા બતાયો કે પ્રસ્તાવિત નીતિ માં સામાન્યતઃ ભૂખંડારો આવંટન 99 વર્ષની લીજ માથે કર્યો જાવેલા. વઠીને ફ્લેટેડ ફેક્ટરી પ્લગ એન્ડ પ્લે વેર હાઉસિંગ અર લોજિસ્ટિક જેડા વિશેષ ખેતરા રે ખાતિર 33-66 વર્ષ તાઈરો એન્ડ લીજ રો પ્રાવધાન રાખ્યો ગયો હૈ. જલ શક્તિ મંત્રાલય કાલે નવી દિલ્હી માં જલ અનુસંધાન અર વિકાસ માથે રાષ્ટ્રીય કાર્યશાલા રો આયોજન કરેલા. ઇન્ડ્રો લખસ ભારત રે જલ અનુસંધાન અર નવાચાર પારિસ્થિતિકી તંત્ર ને મજબૂત કરનો હૈ. મંત્રાલય કહ્યો હૈ કે ઇન કાર્યક્રમ રો ખાસ આકર્ષણ એક એડી પહેલ રી શરૂઆત કરનો હૈ જિનરો લખસ જલ સંસાધન પ્રબંધન પેયજલ અર જલવાયુ પરિવર્તન સુ નિપટણો હૈ. કાર્યક્રમ રે ચાલતા જલ શક્તિ મંત્રાલય અર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન રે બીચે જલ સંસાધન આકલન નિગરાની અર પ્રબંધન ખાતિર એક સમજોતા જ્ઞાપન માથે દસ્તખત કરાયા જાવણ રી આશ હૈ. કાર્યશાલા રો ઉદઘાટન કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ચંદ્રકાંત પાટિલ અર વિજ્ઞાન ઓર પ્રૌદ્યોગિકી મંત્રી જીતેન્દ્રસિંહ કરેલા. એ સમાચાર આપ આકાશવાણી રા જયપુર અજમેર કેન્દ્ર સુ સુન રહ્યા હો. પ્રદેશ માં ચલાયા જા રહ્યા વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન રે તહેત આજ ભી કઈ ગતિવિધિયા રાખી જી. જિલ્લા મુખ્યાલય માથે સાયકલ રેલી નિકાળ લોગા ને પાણી બચાવણ રો સંદેશ દિયો ગયો. જાલોર માં નિકાળી જી રેલી માં બડી તાદાદ માં યુવામાં હિસ્સો લ્યો. ચુરુરા પોલીસ લાઇન મેદાન માં રાખી જા શ્રમદાન કાર્યક્રમ માં લોગા બઢ ચડર ભાગીદારી નિભાઈ. ઇન મોકે માથે નાથો તાલાબ માથે કાર્યક્રમ રાખર જલ પૂજન કર્યો ગયો. સરહદી જિલ્લા જેસલમેર માં અભિયાન રે તહેત ભીષણ ગરમી ને બીચે રાગીરા ને શરબત અને નીંબુ પાણી પીલાયો ગયો. વાલોત્રા રા જસોલ માં પ્રભાત ફેરી નિકાળર જાગરૂકતા વધાઈ જી. ઇન તરહ પાલી રે તખતગઢ માં કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત ગંગા જલ રો પૂજન કર આમજન ને શપથ દિલાઈ. કરોલી રા પાંચના બાંધ માથે રાખી જા કાર્યક્રમ માં જનપ્રતિનિધિ આરે સાથે આમજન ને પૌધારોપણ અર જલ પૂજન કર્યો. શિરોઈ સુ માણા ખબર નવીસ બતાયો કે વઠે મુખ્યમંત્રી કાર્યાલય સુ પહોંચી ટીમ અભિયાન રી પ્રગતિ રી સમીક્ષા કરી.
2: सिरोही जिले में जल ग्रहण विकास एवं भू संरक्षण विभाग द्वारा विभिन्न पंचायत समितियों की मुख्यमंत्री जल स्वावलंबन अभियान से चयनित ग्राम पंचायतों में जल चौपाल का आयोजन किया गया. इस दौरान श्रमदान, जल शपथ, वंदे गंगा संकल्प कार्यों का अवलोकन एवं जन जागरूकता गतिविधियां आयोजित की गई. मुख्यमंत्री कार्यालय से आए प्रतिनिधियों को PCD रूफ टॉप वाटर हार्वेस्टिंग MPT रिचार्ज साफ्ट तथा CCT कार्यों का अवलोकन कराया गया. वहीं अभियान के तहत आज सुबह साइकिल रैली निकालकर जल संरक्षण का संदेश भी दिया गया. साकेत गोयल, आकाशवाणी समाचार, सिरोही.
0: जोधपुर बड़ली ग्राम पंचायत में कैबिनेट मंत्री जोगाराम पटेल जिला अहलकारां रे साथ है बड़ली भैरूजी तालाब माथे श्रमदान करर आम जनसू सहभागिता निभाने रो हेलो करो। अभियान रे तहत काले जिला माए कृषि संगोष्ठी वेला और नवाचार